0: 있는 놈들을 왜 나를 먹다다 땀은 귀신아 좀라 이시고 끓이기는 컹디원
1: 다야로 뭐 까리 인비시리 어동도 와 그래 에 누칸 쓰레 해당하게 어 누칸 루신 미래브로 꽈무터 사재기
0: 오 야니 야니 답자랄게
1: 어 까이 놈 땅재기 수아이시부 가리 포펑글레이가도
0: 오 레이디 레이브니네 아도 허직디 타자드레 통로라마니 어 까다요비가다우노
1: 임팔조거다우네 온톡부도 사이두니네시시
0: 임팔조거다우바 아도디 얌라피보니네 가만히 마땀나가 판나다바시다
1: 얌누수메 아이 우리 폭대기니 사나할꼽지 비스누푸르 디시 오피스타 사플라이 마삼사 타오즈메 람비시다 얌나 토이네 사체 아이기 가리시 탐자름게 야르게디 넘볼 파우동 용너바 우파이 마땀 넘볼다디 가리 팡무수야이
0: 뽕부 개다 크게
1: 따로 카레헬
0: 아드디 넘볼다수 아무 가리 팡드라디 감동네
1: 아이기세 마탕네 자데베기 탐무이세네 리퀘스트 오즈베니 라나 로비노고 아돔나 남노이 딱피르베수 아이기리 우파일레제데 아도 야르게디 마티엄 땅 팡비
0: 아 데디 오토 릭쇼마 강나르가 이행시 야드라가나 아이기 까박까박 타우나바 야리바 얌디 말라바 스쿠터라 마카글레이
1: 어
0: 마락 마락 타이샤누 파나 타우자바 아두다 라이버 잉동 망아이레
1: 호이 아이기디 아마똥 무자비르디 라이버 얌누 파르바니 마톰 신아 파는데 버시다 아이기 수 가리 탐남가 도우니나 아이카치 탐자랑게 아두게세 루파 참시다가
0: 엄마 가리기 루파 참노
1: 하이엔 가리 포네브니 빠신비오
0: 오 아두게 워디 루파 양케당 해 탐비람
1: 이사누파 하이케버도 부 가리 클라스 탐네버게
0: 한다 매트릭 타가도 이봐
1: 자오레나 두데 아이기나 이사누피나 아할니 마수 한다 매트릭 타도 부니
0: 아 아이기디 government school da tambani tuition chu chalhan bangam de khangde da karam thok doi na
1: mane hojiki matam sida anga am da thadari ba labor matam sel wakhal ang pri ai gi di tuition thiliban
0: adu gi hairu da di akhoi shosa di se yam phaba di yar ba di phai hari ba private school sing na puthoi ba mahiru sing se phana di yam ma ne adu tuition gi culture si so tum koi re da na अदो खुनाशिदी इफादी फगतेदा
1: मकुइगिदी करवानी अदुगा परीक्षा त माग यामना फंगनब खकिनी युम युमबु
0: तो असिदे उरिबलेर असिदेनी
1: ओ
0: आहान बकी थुंगानसिना आइगिनी अदुगा हेक मायोंना रिबसिना ओतो गिंगांगने रुसीयेने लाइबदो मोइगि जों कोइ रोइदा
1: आइबु चंगलकपा
0: आ चंगा सुके सुकाइते अदो हंगोई बिरगा सुने आ लेर मसिन सिदन हक्तंग हेले बिरमो ओतो दुना यारे फरे यादरे आइ इचानो पागा फटे त थौलागे अदुगा स्कूटर दो पुबी ख्रो शोंगी गाडी दुना आइखैना मु युम द इसिल हौरागे
1: पानी पानी पानी होसकि मतम सिदा पुक्सेल सौर सौर के आसु लेरि बजाने पुक्सेल सौर भी अदोंगे थेंगना नद्रबदि आइङसे यामनो वारमगने अदोंगे तोविमल पुंसिगे काउजर
0: हो तंजा तंजागे वा हायदुनिदा मियोय बाय खुइसे आङा मङा बा मतांगदा मतेंग पांगना दना हिमिनना बा हायबसे आइदि यामना मरुयना लौजे अददि चनो बतावरसे मामसिले मीनो उख्रादि फजरा रोय
1: मीनो उबा क
0: नो मतांजा चाबदा लिरगे चलासे
1: करी हाई बा मीन उरगा फजते मसक नगा मसक फजबने नांग मसक पने मरवल मतावन वाईर बा मिहन गसे मपम मला